દક્ષિણ ઈશરણી છેવંગ સંભિલે સલકની લુરેક સનજચ મેજે આકાશવાણી લેને શ્રીંજિકતાઈન ફેદો છુચોત ડુંતંગ સ્કર મેજિબ છુછાદુક કેસેતા આકાશવાણી શ્રીનગરને ઉર્દિનાના છુલતંગ તપસરા સનજાત.